0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 थी 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતાને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત. તો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયો હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 21 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની કડમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે જે જાણી ચૂક્યા છે ને કે ભાઈ બીજા પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી એ વ્યર્થ છે.

એટલે કહેવાય છે ને, દુનિયામાં જે વ્યક્તિ સમજી જાય છે કે નહીં કે બીજા પાસે કોઈ જાતની અપેક્ષા રાખવી એ કંઈ જાતનું કંઈ કામનું નથી અને એ વ્યર્થ છે, એટલે પોતાની જાતે મહેનત કરીને આગળ વધો એ જ સારી વાત છે. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો એક સુંદર મજાનો એક ભજન લઈ લઈએ. ભાઈ ભોલેનાથના ચરણોમાં ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું

સમય આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલેરમાં સવારના 10:11 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250-6200 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. નિવેશ સ્ટુડિયો નીકળવા 10:18 થઈ ગઈ છે અને આજે અમે તમારા માટે થોડું જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે ને. આપણે કહીએ છીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તો ચાલો આપણે ગુજરાતી ગીતોની મજા મળતા કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. લવ ડાયરી એલ્બમમાંથી લેવામાં આવેલું.

સવારે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયો ગ્રામ 10:26 થઈ ગઈ છે અને હું શમિતા. જ્યારે આપણે વાત કરીએ જીવનના સારની, તો બે જિંદગીમાં એટલે કે લાઈફમાં સમયનું રિઝર્વેશન નથી થયું, તો એટલે એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. એટલે તમારો અને આપણો, તમારો અને મારો સમય છે અને જીવનનો એક બહુ કિંમતી છે. એટલે જે એકવાર જ ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. એટલે તમારો ટાઈમ છે લાઈફમાં એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, જેથી જ્યારે પણ મળો ત્યારે ભાઈ હસી ખુશીથી મળો. જ્યારે પણ તમે બીજાને મળો ને ત્યારે ભાઈ હસીથી અરે ખુશીથી મળો અને આનંદ માટે ભાઈ મોટું મન રાખીને મળજો. કારણ કે ભાઈ આજે તમે મળો છો, જે ટાઈમ છે એ ટાઈમ ફરીથી નહીં આવે ને. એટલે કહેવાય ને કે જે જ્યારે કોઈ પણ વ્યક્તિને મળો ત્યારે ભાઈ વ્યાધિ ઉપાધિ અને ઉગ્રતા કે ભાઈ કોઈની સામે જેલેસી કે બળતરા કરવાની કે સંતાપ સાથે નહીં મળો, ખુશીથી મળો અને આનંદથી મળો. ને એ વ્યક્તિ ફરીથી તમને મળે કે ના મળે ખબર નહીં ને. એટલે કહેવાય છે ને જે ટાઈમ છે ને ટાઈમ આપણે રિઝર્વેશન નથી કરી શકતા. એટલે કહેવાય ને જે ટાઈમ મળે છે ને ટાઈમનો સદુપયોગ કરો. ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર ભજન આગલું ગીત લઈ લઈ જીગદાન કરવીના અવાજમાં લેવામાં આવેલું ધાકડ મૂવીમાંથી તમારા.

તમે જ્યારે આપણે વાત કરીએ છીએ ને કે ભાઈ જે મળ્યું છે ને એની ભાઈ તેની કદર કરજો, કારણ કે કહેવાય છે ને જે નથી મળ્યું તેની ફરિયાદ નહીં કરો, કારણ કે જીવનમાં મળેલી દરેક વસ્તુ તમારા માટે નથી હોતી અને દરેક વસ્તુ તમારા માટે જરૂરી પણ નથી હોતી, અને જે ગુમાવેલી દરેક વસ્તુ છે ને તમારા માટે નુકસાન નથી કરતી. એટલે કહેવાય છે ને લાઈફમાં જે મળે છે એને સ્વીકારી લો, એની કદર કરો, અને જે નથી મળ્યું ને ભાઈ એની ફરિયાદ કરવાની કોઈ જરૂરી નથી. જીવનમાં દરેક મળેલી વસ્તુ દરેક વાર મળે એ જરૂરી નથી ને. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા માણતે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. રેવા એલ્બમમાંથી લેવામાં આવેલું અર્પિતા મુખીજીના અવાજમાં.

ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા છે. અને લાસ્ટ ગીત છોડીને જાઉં છું, હીરો એલ્બમમાંથી લેવામાં આવેલું, તમારા માટે એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.